0: કોસ્કો ટીવી બોકનું ભીટી આપને ટીવી બીગ્યો અને બનાવને જાન લાગે કોટી બનાવને પુકા ઓલાટ હોય ને
1: તેથી કુરામાં પણ ચિંતા કરવું પડશે તો સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઓ ન ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય કે મોબાઈલ ઘડી સબાઈ પણ હાલશ ને શકી ગણી
0: લાગી હાલશો ને હોય ના તો
2: આવનુંસ હમરે ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં 32 ઇંચ દેખી માથી કો એલઈડી કિંદા દીસોમ સ્થિતિમાં એહા ફ્રીજ ડી ફ્રીજ એલઈડી એલસીડી ટીવી મોબાઈલ સાઉન્ડ સિસ્ટમ સપોર્ટ મૂલ્યમાં પાઉન કા સાથી સભી પ્રકાર કા ટીવી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સામાન મરમત કરી એસકા સાથી વિવાહ ગોષ્ઠી સેમિનાર વ્રત બંધ અન્ય કાર્યક્રમ કા સાઉન્ડ સિસ્ટમ ભાડામાં પણ પાઇન ટીવી મોબાઈલ અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મરમત કરને ટ્રેનિંગ કો સુવિધા એસમાં વિશેષ કરી 5 જણા કો સમૂહ બનાએર આઈમાં 1 જણા છૂટ કો વ્યવસ્થા કરીએકો છ
3: પ્રોપ્રાઇટર નરેન્દ્ર ચૌધરી ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ ચરીકોટ ચરીખ્યાંગ થપ જાણકારી કા લાગે સંપર્ક નંબર 9844491842 ર 9844061814
4: તપસિંગે 9 રેડિયો 103.4 મેગાવોટ

અબોસ સમાચાર વિસ્તારમાં સરકારની આગામી આર્થિક વર્ષ 2023-84 કે લાગી 21 અર્બ 24 અર્બ 34 કરોડ બરાબરકો બજેટ સાર્વજનિક કરેકો છ। आगामी आर्थिक वर्ष को बजेट सावजनिक गर्दै अर्थमन्त्री डाक्टर स्वर्णिम वाग्लीले यस्तो जानकारी दिएका हुन्। जसमध्ये चालू तर्फ अब समाचार विस्तारमा सरकारले आगामी